0: मनोरंजन विद रवि शर्मा।
1: બંકર માં કી જોવું છે?
2: તમારે જે જોવું હોય તે જુઓ, સમજા ને? જ્યાં સુધી રવિ શર્મા ને ન સાંભળું ને ત્યાં સુધી રેડિયો બંધ નહીં કરું.
1: એટલે
2: શું? વાર છોડીશ, ઘર છોડીશ, પણ રવિ શર્મા ને નહીં છોડું. ના, એટલે રેડિયો માં રવિ શર્મા ને સાંભળવાનું નહીં છોડું.